0: રેડિયો હો
1: સૈન્ય સમુદાયમાં
2: રિલાયન ભરી
1: ઓન એર
2: એપમાં
1: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્નહોસ
3: પ્લે બીએફબીએસ
2: યુ બીએફબીએસ ગોઠા રેડિયો હો
1: ગોઠા રેડિયો હો
4: વિશ્વકપ ફૂટબલમાં કોલમ્બિયા નકઆઉટ ચરણમાં પ્રવેશ કર્યો છે. સમૂહ કેમાં રહેક કોલમ્બિયાએ કંગોમાંથી 1-0 જીત નિકાલ નકઆઉટમાં પ્રવેશ કર્યો હો. હારે પણ કંગોકો અજ નકઆઉટમાં પ્રવેશ કરને સંભાવના જીવિત રહેક છે. યસ્તે સમય એલમાં ક્રોએશિયાએ પનામા વિરુદ્ધ 1-0 જીત નિકાલ કેનેડાકો ટોરન્ટોમાં ખેલમાં એન્ટી વિદિમેરકો ગોલમાં ક્રોએશિયા વિજય ભાઈ હો. પહેલો ખેલમાં ક્રોએશિયા ઇંગ્લન્ડસંગ પરાજિત ભાઈ. સમય એલકે રાતી ભાઈ ખેલમાં ઇંગ્લન્ડ ર ઘનાલે ગોલરહિત બરાબરી ખેલેગા છન. વિશ્વકપમાં પોર્ચુગલે ઉઝબેકિસ્તાનમાંથી શાનદાર 5-0

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્યો
2: ફ્લાય BFBS
1: યુ BFBS ગોખા રેડિયો
0: ગોખા.

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફપીએસ
1: યુ બીએફપીએસ ગોરખા રેડિયો
0: રેડિયો

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો
2: રેડિયો

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્યો
2: ફ્લાય BFBS
1: યુ BFBS ગોઠા રેડિયો
0: રેડિયો